0: ખેતી ની વાત કાર્યક્રમ અમારા વાળા સબ કિસાન ભાઈ અને બુને ધર્મિષ્ઠાનો રામ રામ રામ રામ. દેખો ભાઈ અને બુને સબ ખેતીવાડી નું કામકાજ કરવા લાગ્યા હતા. કહા કેમ કે આપણે ખેતીવાડી ની જે ભી ભુવાઈ નો ટાઈમ હતો, ભુવાઈ વગેરે થઈ ગઈ, હાર અંબાર કરવા લાગ્યા હતા. કઈ કેમ કે આપણે બે સાદા સાર લગાતાર પાણી વગેરે પડી રહ્યું હતું કુએ, તો જે ભી ફસલ મેં જુએ એવું આપણને મળી રહ્યું હતું કુએ. ને સબ કિસાન ભાઈ બહેને બી લાગ્યા હતા કહી કેમ કે આપણે જે ભી પાણીનો મોસમ એટલે ખતપતવાર વગેરે આપણને જંગલી પૌધા વગેરે ઉગી જઈ તેને ખેર કાઢવાનું કામ બી કરી રહ્યા હતા કહી. ને લગાતાર પાણીને કારણ ખાસ કરીને આજે પાણીની જળ નિકાસીનું બી આપણને ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે આના કાર્યક્રમને માધ્યમથી કે આપણે કહી શકે ટેમ ટેમમાં તે ફસલને અનુસાર આપણને કામકાજ કરવું જરૂરી છે. કેમ કે ફસલ આપણે નાની ફસલ રહે તો એના કારણ બળવાળ વાળી ફસલ રહે તો એનાથી આપણને હે કે ખાસ વધારે લગાતાર પાણી ભરી રહેગા ભરી તો પૂરેગા તો નાની ફસલમાં બી નુકસાન થઈ શકે. એટલે આનું ખાસ એનું ધ્યાન રાખે કે જે ડાબરે વગેરે ભરાઈ રહ્યા હો તો આપણને ક્યારેય એનું ફસલમાં જળ નિકાસીનું વિશેષ પ્રબંધ કરવું જરૂરી છે. બીજું કે આડી પડી ગઈ તકે હો યા ખતપતવાર વધારે થઈ ગયું તક હો તો એને બી આપણને સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખે. કેમ કે એનું બી જે આપણે ખાતર વગેરે નાખીને આપણે મહેનત કરી રહ્યો તો જેવું ફસલને મળવું જોઈએ એવું નહીં મળે. ને પછી આપણે મનમાં એમ થાય કે ના ભાઈ મેં મોગા ભાવની સીજ લઈને આવીને પહેરી ને આપણને છું પાકીને નહીં મળ્યું. એટલે ખાસ કરીને આ ખતપતવારનું બી ટેમ ટેમમાં ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે આના ટાઈમમાં વધારે ખતપતવાર થઈ જાય તો એને કારણે આપણી ફસલની બળવાળ કમ થઈ જાય તો એનું બી વિશેષ ધ્યાન રાખવું હોય. બાકી આપણે શાકસબ્જી વાળા કામ ખૂબ ભાઈ કરી રહેતા કહી કેમ કે રોપ વગેરે તૈયાર કરીને ખૂબ લગાડી રહી. કેમ કે શાકસબ્જી વાળું કામ એવું હોય કે 12 મહિને 32 ઘડી સારવાર વાળું હોય, જેમ આપણે ફસલે મેં હાથે હાથે આ શાકસબ્જી વાળું ફૂલોની ખેતી ફળોની ખેતી હર તરફથી કે ભાઈ જાગૃત થઈ ગયા અને કામકાજ કરી રહ્યા કહી કે ના ભાઈ આ સમય એવો હોય કે આપણને કોઈ બી ફસલને વાય કઈ પૌધાને વાય આપણે મહેનત નહીં કરવી પડે. કેમ કે કોઈ બી ગરમીના ટાઈમમાં તે ટાણના ટાઈમમાં આપણે પૌધો વગેરે લગાડો તો એને સિંચાઈને આપણે બરાબર ટેમ ટુ ટેમ ધ્યાન રાખવું પડે તેવી રીતે સમસ્યા આવે આપણે. એટલે એની તો વાત હે જ નહીં. કેમ કે મેઘભવનની મહેરબાની રહે તો એને કારણે આ મેઘભવનની મહેરબાની તે કે આ પાણી વગેરે પડી જાય તો આપણને એની વાતનું ખાસ કરીને એની ધ્યાન રાખવાની જરૂર નથી. પર ખાસ આપણને હે કે સમય માટે એની જે જરૂરત હોય એનું પૂરું આપણને કરતું રહેવું જરૂરી છે. ખાતર વગેરે સમય માટે મળી જાય, ખેડ વગેરે બરાબર ટાઈમ માટે મળતું રહેગા તો આપણે જે બી પૌધા વગેરે હે ફસલ વગેરે એ અચ્છી ફસલ થતી રહેગા, એમાં કોઈ તરહની સમસ્યા નહીં આવેગા. પર આ લગાતાર કે પાણી વગેરે પડી ગયું તો આપણી ફસલનું નુકસાન થઈ શકે. એટલે ટેમ ટેમ માટે આપણે આને કાર્યક્રમ માધ્યમથી કીસ કેવું હોય કે દેખો ફસલ વગેરે હે તો એનું આપણને ધ્યાન રાખવું હોય. ખાસ આપણે ખેતીવાડીના હાથે આપણે પશુધન હે તો પશુધનનું બી આ જેમ જેમ મોસમ બદલાય તો આના મોસમ માટે ખાસ કરીને જે આપણે ફસલ માટે બી નુકસાન થઈ શકે, આપણે પશુધન માટે બી આ સ્વાસ્થ્ય માટે નુકસાન થઈ શકે ને આપણે ખુદ બી બીમાર થઈ શકો. કેમ કે આ પાણી વગેરે જે હે એ ઉપરથી કે આવે વહેતું પાણી હે એ સબ ભેગું થઈ જાય તો એને કારણે અચ્છું ગંદુ પાણી બે ભેગા થઈ જાય તો આપણે ખાવા પીવા રહેવાનું ને સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું હોય. કેમ કે કામકાજ તો હંમેશા કરવું હોય પર કામકાજને હાથે કોઈ સાવધાની હે. આપણે ખેતીવાડીમાં બી હે પશુધનમાં બી હે હર તરફથી કે હર કામમાં આપણને કામકાજને હાથે હર નાની મોટી સાવધાનીનું બી વિશેષ ધ્યાન રાખવું હોય. ને આના કાર્યક્રમને માધ્યમથી કહીશ કે ભાઈ જે બી કામ હે આપણે ધ્યાન થકી સાવધાની થકી કરવું જરૂરી હે. ને ખાસ આપણે આ મોસમ હે વરસાદનો તો એને કારણે જે જનાવર પશુધન થકી હર તરફથી આપણને સમસ્યા થઈ શકે. એટલે ખાવા પીવા રહેવાનું ને સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખે. કેમ કે આપણે સ્વાસ્થ્ય અચ્છું હોય તો સબ કામકાજ અચ્છું હોય. ને આ પૂરી આપણી આજીવિકા આમદની આપણે પશુધન બળ માટે હે આપણે ખેતીવાડી માટે હે ને આપણે માટે હે તો એમ સબ વાતનું ધ્યાન રાખંગા તો બઢિયા રહેગા. ને ભાઈ અને બહેને દેખો વાતે તો ઘણી કરવાની ઈચ્છા હતી પર આ ટાઈમનું માન રાખવું પડે. આજ તો આપણે છૂટા પડો ને અગલા કાર્યક્રમમાં ફેર મળંગા. રામ રામ રામ રામ.
1: कार्यक्रम खेती नी वात यहीं पर संपन्न हुआ. सुबह के 6:50 हुए हैं. लीजिए प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत. इस कार्यक्रम में आज आपको सुनवा रहे हैं गायत्री शर्मा द्वारा गाए कुछ लोकगीत.